0: 94.6 98.2 आप सुन रहे हैं RM3।
1: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो।
2: दर रोज 10-11 आवो अमारी साथे।
3: It's always a better choice. Your songs on your radio. My one and only station.
4: RM3 Manoranjan Radio.
5: Time check થઈ ચૂક્યા છે સવારના 10 અને ચાલો જોડાઈ જઈએ અમારે આવો મારી સાથે
2: આવો અમારી સાથે
5: રેડિયો મનોરંજનના લહેરો પર આવી પહોંચી છે રત્ના આજના આપણા કાર્યક્રમને લઈને જ્યાં ક્યાંયથી પણ તમે અમારી સાથે જોડાયા છો બસ આશા કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો 17મી તારીખ જુલાઈ મહિનો 2026નું વર્ષ તિથિ પ્રમાણે જોવા જઈએ તો આજની તિથિ છે અષાઢ સુદ ત્રીજ શુક્રવારનો દિવસ છે અને અત્યારે સ્ટુડિયોના ઘડિયાળમાં 10:01 માઇક પર આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના અને મધુરતાની સાથે અમે આવી પહોંચ્યા છીએ ફરી એકવાર તમારું મનોરંજન કરવા માટે જ્યાં ક્યાંયથી જોડાયા છો બસ આશા કરીએ કે આપ સૌ કોઈ પણ આપણા ગુજરાતી ગીતોને સપોર્ટ કરશો અને ગુજરાતી ગીતોનો આનંદ લેશો ચાલો જોડાઈ જઈએ અને બસ એન્જોય કરીએ આપણા ગુજરાતી ગીતો શ્રોતાઓ કહેવાય છે ને કે સ્વપ્ન ઈચ્છા અને લોકો ઓછા હોય તો જ બરાબર છે અને ના હોય તો તેનાથી પણ વધુ બરાબર અને જે આપણા વેલવિશર્સ છે જે આપણી સાથે હંમેશા સાથ આપે છે જે હંમેશા આપણું ભલું ઈચ્છે છે એવા લોકોની સાથે આપણે કનેક્ટેડ નહીં રહીએ ના કે એવા લોકોની સાથે કે જે આપણો દુરુપયોગ કરે આપણા સાથે
2: સાથે
5: દુર્વ્યવહાર ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ અને હેમંત ચૌહાણના સ્વરમાં મુકાયેલા આજના પ્રથમ ગીતની સાથે કરીએ એક સુશરૂઆત

0: અમારી સાથે. જ્યાં સંતમાં આપણને ભગવાનના દર્શન થઈ જાય ત્યાં જીવન સફળ થઈ જાય. ભાઈ કહેવાય છે, સારું બોલવાવાળા કરતાં સાચું બોલવાવાળા પર આપણે જો વધારે વિશ્વાસ કરીએ તો સારું કદાચ ક્ષણિક સુખ આપે છે, પણ સાચું એ આ જીવન આપણને સુખ આપે છે. માટે હંમેશા સાચા વ્યક્તિનો સાથ આપો. ના સફરમાં વાતો પણ તમારી સાથે અમે કરી રહ્યા છીએ અને તમને ગીતો કેવા લાગી રહ્યા છે ડેફિનેટલી અમને ટેક્સ્ટ કરી શકો છો 5250620 પર, અથવા અમને કોલ કરી શકો છો 4028070 પર. તમારા પ્રિય ગીતને તમે ડેડિકેટ કરી શકો છો તમારા પ્રિયજન માટે.
1: યુ આર લિસનિંગ આર એમ ફ્રી રેડિયો.

0: RM3 Radio. Radio. Radio.
1: આવો અમારી સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આવો મારી સાથે રત્ન આપ સૌ કોઈનો સાથ આપી રહી છે. ઇટ્સ ઓલરેડી 10:17 અને અત્યારે સીતાજી અમારી સાથે જોડાયા છે પોઈન્ટ દલાસ્કોસી અને ત્યાંથી અમારો સાથ આપી રહ્યા છે. તો બસ મરાઠી ગીતોને ખૂબ જ પસંદ કરે છે પણ આ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ છે તો ચાલો ગીતોના સફરમાં એમણે માંગ કરી છે પંખીડાઓ પંખીડા આ ગીતની તો એમના માટે ચોક્કસ ચલાવીશું આ ગીત. અને આ ગીત છે અનુરાધા પોડવાલના મધુર સ્વરમાં. તો ચાલો સાથે મળીને એન્જોય કરીએ આવો અમારી સાથે.

આવો અમારી સાથે આપણું ગુજરાત આપણું વહલું ગુજરાત અને આ અભિતા પટેલના વોઇસમાં મુકાયેલું ગીત હતું સાથ આપેલો પ્રતીક વૈદ્યએ 2026ના વર્ષનું આ ગીત અને લવલી સોંગ ભાઈ કંઈ પણ કહો આપણે કહીએ ને કે આપણા ગુજરાત હોવાના ગુજરાતી હોવાના આપણે એકદમ જ ગર્વ મહેસૂસ કરીએ છીએ આપણા કાર્યક્રમમાં. ચાલો આપણે પણ આગળ વધી રહ્યા છીએ, સારા કર્મો કરતા રહીએ. સારા કર્મનો સરવાળો તો થાય જ છે, પણ જ્યારે કોઈના અંતરથી આશીર્વાદ મળી જાય ત્યારે એનો હંમેશા ગુણાકાર થતો હોય છે. માટે સારા કર્મો કરતા રહીએ અને ઈશ્વર પર બાકી બધું છોડી દઈએ. ચાલો આજના આપણા કાર્યક્રમમાં ઘણા લોકો અત્યારે લગ્ન સંબંધમાં લગ્નમાં જોડાઈ રહ્યા છે. લગ્નના આ વિશેષ સંબંધને વધુ પવિત્ર બનાવતા બસ આપણે પણ દિલથી આશીર્વાદ આપીએ એ જોડીઓને જે લગ્નના આ સંબંધમાં જોડાઈ રહ્યા છે. આવો આગલું ગીત ઐશ્વર્યા મજુમદારના સ્વરમાં.

વાતો કરવી અને પ્રેમમાં પડવું એમાં જમીન આસમાનનો ફરક છે. ફક્ત પ્રેમની વાતો કરીને કોઈને પ્રેમ કરાવડાવો એ કઈ એટલી સહેલી વાત નથી. અને વિથ ધીસ બ્યુટિફુલ ટ્રેક જિગરદાન ગઢવીના ખૂબ જ સરસ રોમેન્ટિક ગીત પછી ચાલો લઈએ આગલું ગીત. પ્રિયંકા ખેર અને અક્ષય મેનનના વોઇસમાં મુકાયેલું અવસરિયો.

શ્રોતાઓ આ સાથે જ આજના આપણા કાર્યક્રમને બસ અહીં સમાપ્ત કરીશું. આપણું છેલ્લું ગીત પણ ખૂબ જ સરસ, પ્રેમની લગનમાં બસ આપણે મેળો બાંધીએ. અને આ લાગણીનો મેળો ફિલ્મમાંથી લેવામાં આવેલું ગીત, 2026ના વર્ષમાં આવેલા આ ગીતની સાથે અમે આજના આ કાર્યક્રમને બસ અહીં વિરામ આપીશું. આજનો આ કાર્યક્રમ તમને ગમ્યો હશે બસ એ જ આશા રાખતા ફરી મળીશું બપોરના 2:45 વાગે રેડિયો મોરિશિયસના લહેરો પર રંગારંગ કાર્યક્રમ સાથે. તો આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.